આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં 35,000 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. 2,800 કિલોમીટરથી વધુ લાંબા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને પ્રધાનમંત્રીએ 21મી સદીના ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ અને દેશની બદલાતી કાર્ય સંસ્કૃતિનો પુરાવો ગણાવ્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં રેલવેનું આધુનિકીકરણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી શ્રીલંકાના 3 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના. અને સાઉદી અરેબિયા પર હુથીઓએ કરેલા હુમલામાં 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં 35,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રીએ ફ્રેટ કોરિડોર નેટવર્કનું સંચાલન કરતા પશ્ચિમી સમર્પિત ફ્રેટ કોરિડોરના 3 મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યા.

0: શ્રી મોદીએ ન્યૂ સાણંદ, ન્યૂ મકરપુરા, ન્યૂ ઉંબરગાંવ અને ન્યૂ જેએનપીટીથી ફ્રેટ ટ્રેન સેવાઓને પણ લીલી ઝંડી આપી. અલીરાજપુરના દૂરના આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલ ગ્રીડ સાથે જોડતી ટાંડા રોડ અને વડોદરા વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો પણ આરંભ કરાવ્યો. વિશાળ સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના ઝડપી પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. 2800 કિલોમીટરથી વધુ લાંબા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના પૂર્ણ થવાને 21મી સદીના ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ અને દેશની બદલાતી કાર્ય સંસ્કૃતિનો પુરાવો ગણાવ્યો.
1: इस वर्ष लाल किले से मैंने विकसित भारत के लिए संकल्प की सप्त धारा का आह्वान किया है. इस सप्त धारा में एक धारा गति शक्ति की भी है. विकसित भारत के लिए हमें ऐसी कनेक्टिविटी चाहिए जो सुगम भी हो और जमाने के हिसाब से जरा तेज भी हो.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે જો કે આ પ્રોજેક્ટ શરૂઆતમાં 2006માં કલ્પના કરવામાં આવ્યો હતો, તે વર્ષોની નિષ્ક્રિયતાના કારણે થઈ ન શક્યો. તેનાથી વિપરીત છેલ્લા દાયકામાં ઝડપી અમલીકરણે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખી છે. આજે ફ્રેઇટ કોરિડોર ઝડપથી વિકાસશીલ ભારત માટે જીવનરેખા તરીકે કામ કરે છે.
1: ઇસ વર્ષ લાલ કિલે સે મેને વિકસિત ભારત કે લિયે संकल्प की सप्त धारा का आह्वान किया है. इस सप्त धारा में एक धारा गति शक्ति की भी है. आज 2800 किलोमीटर से अधिक का डेडिकेटेड फ्रेट कॉरिडोर प्रोजेक्ट पूरा हो गया. ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है.
0: કાર્યકારી અસર પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ નોંધ્યું કે માલવાહક ટ્રાફિકને પેસેન્જર લાઇનથી અલગ કરવાથી કાર્યક્ષમતામાં ભારે સુધારો થયો છે. તેમણે ભાર મૂક્યો કે મુસાફરીના સમયમાં આ મોટા પાયે ઘટાડો ઇંધણની નોંધપાત્ર બચત કરી રહ્યો છે, પર્યાવરણીય અસર ઘટાડી રહ્યો છે અને સમગ્ર રાષ્ટ્ર માટે ઝડપી સ્વચ્છ સપ્લાય ચેઇન સ્થાપિત કરી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ 9,700 કરોડ રૂપિયાથી વધુના 3 રેલવે વિસ્તરણ પ્રોજેક્ટ્સ અને 1,780 કરોડ રૂપિયાના 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો, જે ગુજરાત અને મધ્યપ્રદેશની કનેક્ટિવિટી વધારવા માટે છે. તેમણે 2,600 કરોડ રૂપિયાના ગુજરાત સરકારના વિવિધ નાગરિક અને માળખાગત પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કર્યા, જેમાં કડાણા ડેમ ખાતે 110 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ અને PMAY હાઉસિંગ યુનિટનો સમાવેશ થાય છે. બપોર બાદ પ્રધાનમંત્રી નવસારીમાં ભાજપના નવા AI સક્ષમ હાઈટેક ઓફિસનું ઉદઘાટન કરવા માટે નવસારીની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રીના વડોદરાના કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં રેલવેનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, તે એક દેશના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ છે.
2: ये रेलवे का मॉडर्नाइजेशन में बहुत बड़ा माइलस्टोन है. सारे सिस्टम्स रेलवे के, चाहे स्टेशन हो, चाहे ट्रैक हो, चाहे ऊपर जो बिजली का तार होता है OHE या सिग्नलिंग ऑपरेटिंग सिस्टम, सबको मॉडर्नाइज किया जा रहा है.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી શ્રીલંકાના 3 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના થયા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે શ્રીલંકા પાડોશી પ્રથમ અને મહાસાગર પહેલ હેઠળ ભારતના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંનું એક હોવા પર ભાર મૂક્યો. મુલાકાત દરમિયાન તેઓ શ્રીલંકામાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે મધ્યપ્રદેશના વિદિશામાં અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજમાં કિમોથેરાપી ડે કેર યુનિટનું ઉદઘાટન કરશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ નવું યુનિટ કેન્સરના દર્દીઓને વધુ સારી અને વધુ સુવ્યવસ્થિત કિમોથેરાપી સેવાઓ પ્રદાન કરશે. ઉદઘાટન બાદ કેન્દ્રીય મંત્રી ડે કેરની યુનિટની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ સેવાઓની સમીક્ષા કરશે. બિહારમાં ગંગા, ગંડક, કોસી અને સોન સહિત વિવિધ નદીઓના પાણીના સ્તરમાં ઘટાડો થતાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને રાહત મળી છે. જો કે પાણીના સ્તરમાં વધારો થવાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ગંભીર છે.

0: આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવાઈ રહ્યો છે. શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સાક્ષરતા જ્ઞાન, તક અને સારા ભવિષ્યના દ્વાર ખોલે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ લોકોને શિક્ષણને પ્રોત્સાહન આપવા અને કોઈપણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે તેની ખાતરી કરવા અપીલ કરી હતી. શ્રી જોશીએ કહ્યું કે શિક્ષિત અને સશક્ત નાગરિકો એ વિકસિત ભારતનો મજબૂત પાયો છે. આસામના પ્રખ્યાત ગાયક અને વિધાનસભાના ભૂતપૂર્વ સભ્ય ભારતરત્ન ડોક્ટર ભૂપેન હજારિકાની આજે 100મી જન્મજયંતિ પર મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ડોક્ટર હજારિકાનો અવાજ આસામના આત્મા અને ઉત્તર પૂર્વની ભાવનાને સમગ્ર રાષ્ટ્ર સુધી પહોંચાડે છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતરત્ન ડોક્ટર ભૂપેન હજારિકાનો અમર વારસો રાષ્ટ્ર નિર્માણના દ્રષ્ટિકોણને પ્રેરણા આપતો રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડોક્ટર ભૂપેન હજારિકાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે ડોક્ટર હજારિકા એક ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રતિમા અને સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે આસામના આત્માને અવાજ આપ્યો અને તેમના સંગીત અને ગહન માનવતાવાદ દ્વારા ભારતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો. સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર નિષ્ણાતોએ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બલુચ નિવાસી ઇમરાન અલીના કથિત બળજબરીથી ગુમ થવા અને ન્યાયિક હત્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતોએ પાકિસ્તાનને તેની અટકાયત અને મૃત્યુની તાત્કાલિક સંપૂર્ણ સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવા અપીલ કરી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સુરક્ષા કર્મચારીઓ દ્વારા અલીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં પાકિસ્તાની અધિકારીઓએ મે 2026માં એક કથિત એન્કાઉન્ટરમાં તેમની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. નિષ્ણાતોએ અન્ય અજાણ્યા મૃતદેહોના અહેવાલો પર પણ ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયા પર આજે હુથીઓએ કરેલા હુમલામાં 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. યમનમાં હુથી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિત સરકારી દળો વચ્ચે અઠવાડિયાથી ચાલી રહેલી અથડામણો બાદ આ હુમલા કરવામાં આવ્યા છે, જેથી ગૃહયુદ્ધમાં 4 વર્ષના યુદ્ધ વિરામનો અંત આવ્યો છે. સાઉદી અધિકારીઓએ જણાવ્યું હતું કે સાઉદી શહેરોમાં નાગરિક અને આર્થિક સુવિધાઓને લક્ષ્ય બનાવતા હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત 73 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનના પ્રવક્તાએ હુમલાઓને ગંભીર ઉગ્રતા ગણાવતા તેનો બદલો લેવાની વાત કરી હતી. જો કે હુથી વિદ્રોહીઓએ આ હુમલાઓ અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી નથી કરી. હોકીમાં ભારતની જુનિયર પુરૂષ ટીમ આજે ચીનના મોકી ખાતે કેપ્ટન અનમોલ એક્કાના 2 ગોલની મદદથી દક્ષિણ કોરિયા સામે 7-3થી જીત મેળવીને એશિયા કપ સેમીફાઇનલમાં પ્રવેશવાની નજીક પહોંચી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પાસે હવે 7 પોઈન્ટ છે અને સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે કાલે ચાઇનીઝ તાઇપેઈ સામે જીત જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં 35,000 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. 2,800 કિલોમીટરથી વધુ લાંબા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને પ્રધાનમંત્રીએ 21મી સદીના ભારત માટે એક સીમા સિદ્ધિ અને દેશની બદલાતી કાર્ય સંસ્કૃતિનો પુરાવો ગણાવ્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં રેલવેનું આધુનિકીકરણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી શ્રીલંકાના 3 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના. અને સાઉદી અરેબિયા પર હુથીઓએ કરેલા હુમલામાં 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ अमिता बड़े राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. प्रधानमंत्र्यांच्या हस्ते वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडॉरच्या 3 टप्प्यांचं लोकार्पण. जवाहरलाल नेहरू बंदराला जोडणाऱ्या महाराष्ट्रातल्या कॉरिडॉरचं उरण इथे उद्घाटन. रशियानं युक्रेनवर केलेल्या क्षेपणास्त्र आणि ड्रोन हल्ल्यात 2 जण ठार, किमान 10 जण जखमी. आणि अग्रमानांकित जर्मन टेनिसपटू अलेक्झांडर झेवेर अमेरिकेच्या खुल्या स्पर्धेच्या उपांत्य फेरीत दाखल. प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात आणि महाराष्ट्राच्या दौऱ्यावर आहेत. या दौऱ्यात वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडॉरच्या 326 किलोमीटर लांबीच्या 3 महत्वाच्या टप्प्यांचं लोकार्पण प्रधानमंत्र्यांच्या हस्ते झालं. न्यू साणंद ते न्यू मकरपुरा, न्यू उंबरगाव ते न्यू सफाळे आणि न्यू सफाळे ते न्यू जेएनपेटी हे 3 टप्पे आहेत. सुमारे 20,700 कोटी रुपयांपेक्षा अधिक खर्चातून हे टप्पे विकसित करण्यात आले आहेत. याशिवाय न्यू साणंद, न्यू मकरपुरा, न्यू उंबरगाव आणि न्यू जेएनपीटी

0: આરતી પર્યુષણમાં અઠ્ઠાઈ તપ આ બધું થાય ને,
1: હા હા,
0: એટલે આઠ દિવસના હોય ઉપવાસ એને અઠ્ઠાઈ કહેવાય,
1: હા, અને પછી એક મહિનાના હોય એને માક્ષમણ કહેવાય, પછી એકાસણા બ્યાસણા તો આ બધું તો ચાલતું જ હોય, કોઈ લોકો એકાસણા કરે તો એવું નહીં કે ખાખા કરવાનું પૂરો દિવસ, જેમ આપણે નોર્મલ ઉપવાસ કરીએ ત્યારે આપણે એવું બટાટીને વેફર ને એવું બધું ખાતા હોઈએ, તો આ ઉપવાસમાં તો પહેલા દિવસે જ તમે તમને સૂર્યાસ્તના અગલા દિવસે સૂર્યાસ્તના પહેલાં ખાઈ લેવાનું, એના પછી પણ પાણી નહીં વાપરવાનું, અને વાપરો તો એ ગરમ
0: પાણી પીવાનું નહીં,
1: હા, પાણી એટલે વાપરવાનું એટલે પીવાનું, આપણે કોઈને પણ તપસ્યા કરતા હોઈએ ને તો આપણને એમ કેવું હોય કે આ લેશો તો આ વાપરશો એમ પૂછાય, કોઈ પણ ચીજ ખાવાની પીવાની હોય ને તો એ ગરમ પાણી લઈ શકાય, ને કોઈ કોઈ લોકો તો ગરમ પાણી બી ન લે રાતભર, અને પછી દિવસે પણ નૌકારસીનો સમય હોય એ સૂર્યોદયના સમય પર નૌકારસીનો સમય અવલંબિત હોય, તો નૌકારસીનો સમય આવ્યા બાદ એ લખેલું હોય, જેમ કેલેન્ડરમાં બધું તિથિ તારીખવાર હોય તેમ નૌકારસીનો સમય પણ લખેલો હોય, એના પછી તમે નૌકારસી કરી શકો,
0: એ નૌકારસી કરવું એટલે ઉપવાસ છોડવો
1: નહીં, નૌકારસી કરવું એટલે સવારનો નાસ્તો કરવો, પણ જે લોકો એકાસનું કરતા હોય એ નૌકારસી બી ન કરી શકે, એટલે એક ટાણે જ્યારે જમે, જ્યારે સમજો 11 વાગે 12 વાગે જ્યારે બી, પછી એકાસનું હોય તો તમે પછી કંઈ ન ખાઈ શકો, પૂરો દિવસ એમ, પૂરી રાત એમ, અને બીજા દિવસે પછી, અને પછી હવે સમજો 28 હોય તો આવતીકાલથી જ 24 કહેવાય, જેને સૂર્યાસ્ત પહેલાં જમી લેવાય, એના પછી 8 દિવસ તમારા મોઢામાં કંઈ જ ન જાય,
0: ગરમ કે ગઈકાલથી,
1: ગઈકાલે જમી લીધું સંધ્યાકાળ પહેલાં, સૂર્યાસ્ત પહેલાં, એના પછી ગરમ પાણી સિવાય તમારા મોઢામાં કંઈ જ ન જાય,
0: ભગવાન મહાવીર ખૂબ તપ કરી રહ્યા હતા ક્યાંક, અને ચંદ્રકોશિયો નાગ આવીને એમને ડસે છે, અને રક્તની ધારાની જગ્યાએ લોહીની ધારાની જગ્યાએ દૂધની ધારાઓ વહેવા માંડે છે, એટલે ચંદ્રકોશિયો નાગ જે હોય છે એ પહેલાં તો ગભરાઈ જાય છે કે હું કોને ડસ્યો, આ તો કોઈ મહાપુરુષ છે, મહાત્મા છે, કોઈ સંત છે, અને એ એમની માફી માંગે છે, પણ આ ઘટના બની હતી ક્યારે?
1: આ ઘટના છે ને, જ્યારે મહાવીર સ્વામી જીવતા હતા ત્યારે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં નાંદિયા તીર્થ, કે જેને પ્રાચીન કાળમાં નંદીગ્રામ કે નંદીવર્ધનપુર કહેવાતું, આ તીર્થમાં આ ઘટના બની હતી, ને તમને ખબર છે આજે પણ ત્યાં ચંડકોશિયા નાગની મૂર્તિ ભીતમાં કંડારાયેલી છે, અને પ્રભુ વીરના ચરણમાં ડસ્યો હતો, તો પ્રભુ વીરના ચરણ ત્યાં આજે પણ રોજ સવારે પ્રભુ વીરના ચરણોમાં દૂધનો અભિષેક થાય છે, અને અભિષેક એટલે અભિષેક આપણા નોર્મલ ભાષા, અને
0: અમારા ગુજરાતી ભાષામાં અભિષેક,
1: હા, અને જૈનોમાં પક્ષાલ,
0: પક્ષાલ
1: કહેવાય, હા, અને પ્રભુવીરની અહીં જ ઊંચી પદ્માસનની પ્રતિમા એટલી સરસ છે ને, અને જ્યારે મહાવીર સ્વામી જીવતા હતા ત્યારે જ એમના મોટા ભાઈ, મહાવીર સ્વામીના મોટા ભાઈ રાજા નંદીવર્ધન દ્વારા આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, એટલે હવે આપણે જૈનોના દેરાસર જોઈએ તો હવે મૂર્તિ હમણાં સ્થાપિત થઈ હશે, પણ આ તો મહાવીર સ્વામી જ્યારે જીવતા હતા એમની હાજરીમાં જ એમની મૂર્તિની સ્થાપના થઈ ગઈ હતી, આ દેરાસરની વિશેષતા છે.
0: તો આપણા શ્રોતા મિત્રોને પૂછે કે કયા કયા શ્રોતા મિત્રોએ આ મૂર્તિના દર્શન કર્યા છે, મારા ખ્યાલે તમે કર્યા છે ને?
1: હા હા, મેં અને મારી મમ્મીએ કર્યા.
0: તો આપણા શ્રોતા મિત્રોને આ સવાલ પૂછીએ તો, અથવા તો તમે કોઈ એવા દેરાસરમાં ગયા છો જે બીજા દેરાસરો કરતા અનોખું છે, ત્યાંની કંઈક વિશેષતા છે, તો એ પણ તમે અમને જણાવી શકો છો. અમારા નંબર છે 0224515414, 0224515414.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में अपनी साथे छे आरती शाह अने हूँ तरुलता करोड़िया। तो आरती, जैन देरासरो में घणी वार अमे गया छे तो चंदन नो जे चांदलो होय छे करवानी बहु मजा आवे, बहु ठंडक लागे
1: एकदम।
0: अने त्यारे ज मारा ख्याले महावीर स्वामी ने स्नान करावेलू होय अने पाणी जे होय ए तमे आंखे लगाड़ो, तो एना विशे कंईक जणावो ने अमने।
1: સૌ પ્રથમ છે ને એ પાણીને અમે, દૂધ અને પાણી મિક્સ હોય આછા કલરનું પાણી, તો એ પાણીને અમે નમન કહીએ। તો હવે આપણે નોર્મલ ભાષામાં એમ થઈ જાય,
0: એમાં ગુલાબની પાંખડીઓ પણ હોય છે ને,
1: તો ક્યારેક ક્યારેક હોય કેમ કે કોઈએ કોઈક પુષ્પ પૂજા કરી હોય તો એ પુષ્પ એમાં પડી ગયા હોય। પણ સૌથી પહેલાં તો છે ને ભગવાનનો પક્ષાલ થાય, પક્ષાલ દૂધથી થાય અને પછી ઉપર પાણી રેડાય, એટલે આ દૂધ
0: અને પાણી મિશ્રિત
1: હોય ને એ ચંદનના ટીકાના બાજુમાં એક વાટકીમાં પડ્યું હોય તો એ નમન લગાડે। એટલી શ્રદ્ધાથી લોકો લગાડે એ નમન। લોકોની એવી શ્રદ્ધા છે કે જાત જાતના રોગો પણ, અસાધ્ય રોગો પણ આ નમન લગાડવાથી સાધ્ય થાય છે, રોગ નિરાકરણ આવે છે રોગનું। અને ચંદન છે ને એ ચંદનથી પૂજારીજી કે કોઈ પણ આપણે શ્રાવક પણ એ ચંદન ઘસવામાં આવે, એ પથ્થર હોય પણ એ ચંદન ઘસાય ત્યારે જ્યારે તમે પૂજાના કપડામાં હો। નોર્મલ કપડામાં આપણે જઈને ચંદન ઘસવા લાગીએ એ ન થાય, તો કાં તો પૂજારીજી ઘસે, કાં તો હવે સમજો અમારામાં શ્રાવક શ્રાવિકાઓ, શ્રાવક એટલે જેન્ટ્સ અને શ્રાવિકાઓ એટલે લેડીઝ, તો શ્રાવક શ્રાવિકાઓ અગર પૂજાના કપડામાં હોય અને તમને ચંદન ઘસવાની ઈચ્છા થતી હોય તો તમે भी चंदन घसी सको। अने एना पछी आ घसायेला चंदन थी ज भगवाननी नव अंगे पूजा थाय। ए पूजानी पण विधि छे, पहला आ अंगे थाय पछी आ अंगे थाय, आम आम करता नीचे थी उपर जवाय अने पछी माथे तिलक थाय, नव अंगे पूजा थाय। पहला तो पोताना अंग पर માથા પર એ તિલક કરવો પડે ભગવાનની પૂજા કરવા પહેલા। એના પછી બહુ બધું છે જૈન શાસ્ત્રમાં,
0: એટલે જૈન શાસ્ત્ર ખરેખર આમ તો એક મોટું શાસ્ત્ર જ છે જે તમારે સમજવું પડે અને મારા ખ્યાલે ખૂબ કઠિન પણ છે,
1: યસ યસ,
0: અને અઘરું છે થોડું
1: બહુ।
0: પણ મને એક વાર્તા યાદ આવે છે કે મહાવીર સ્વામી તપ કરવા બેઠા હતા અને તપમાં એકદમ તલ્લીન હતા, એટલામાં ત્યાં એક ગોવાળ આવ્યો અને ગોવાળ ઘણા બધા બળદ લઈને આવ્યો અને એ બળદને મહાવીર સ્વામીને એવું કહ્યું કે તમે જરા સાચવજો ને હું આવું છું। હવે મહાવીર સ્વામીનું તો ધ્યાન નહોતું કારણ કે પોતે ધ્યાનમાં બેઠા હતા અને પાછા મૌન, એટલે જવાબ પણ ન આપ્યો। એટલે પેલા ગોવાળિયાને એવું લાગ્યું કે સ્વામીએ સાંભળ્યું છે અને જ્યારે ગોવાળિયો પાછો આવ્યો ત્યારે બળદ જ ત્યાં નહોતા, એટલે એમણે મહાવીર સ્વામીને પૂછ્યું કે ભાઈ મારા બળદ ક્યાં ગયા। મહાવીર સ્વામી ધ્યાનમાં મૌનમાં, એટલે એમણે ફરી જવાબ ન આપ્યો। પણ આ વાર્તામાં આગળ શું થાય છે આરતી?
1: ગોવાળિયાને લાગ્યું કે આ ઢોંગી સાધુએ જાણી જોઈને મને જવાબ ન આપ્યો, આ બળદનું આમણે શું કોણ જાણે શું કર્યું હશે, એટલે ક્રોધમાં આવીને એ ગોવાળિયાએ અણીદાર ખિલ્લાઓ ભગવાનના બંને કાનમાં ઠોકી દીધા। કાનમાં આટલી અસહ્ય વેદનામાં પણ મહાવીર સ્વામી અચલ રહ્યા, અડગ રહ્યા। કાનમાં ખિલ્લા હોવા છતાં ભગવાન ચાલતા ચાલતા પાવાપુરી નગરી પધાર્યા અને ત્યાં છે ને એમના એક
0: વૈદ્યરાજ હતા,
1: હા, ભક્તના ઘરે ભિક્ષા લેવા ગયા, તો એ સમયે એક ત્યાં વૈદ્યરાજ હતા, તો વૈદ્ય ભગવાનના ચહેરા પર અસહ્ય વેદનાના ભાવો જોયા અને બારીકાઈથી તપાસ કરતા ખબર પડી કે ભગવાનના કાનમાં ઊંડે સુધી ખિલ્લા ઠોકાયેલા છે। વૈદ્ય ભગવાનને ઔષધિયુક્ત માલિશ કરી જેથી કાનના સ્નાયુઓ નરમ પડે, ત્યારબાદ તરુબેન લોખંડની સાણસી વડે કાનમાંથી ખિલ્લા ખેંચીને બહાર કાઢવામાં આવ્યા।
0: ચીસ પડાઈ ગઈ હશે,
1: હા, બહુ મોટી ચીસ, અને એ ચીસ એટલી ભયંકર એટલી મોટી હતી કે એક પર્વતના બે ભાગ થઈ ગયા। અને આ મેં નજરે નિહાળ્યું છે, આ દેરાસર,
0: એટલે એ દેરાસર કે પર્વત જોયો છે,
1: એ પર્વત, એ દેરાસરમાં જ એક પર્વત છે સાઈડમાં જ્યાં મહાવીરને ખિલ્લા ઠોકાયા એ જગ્યા છે, અને એ ત્યાં ઊભા હતા અને એ જે ચીસ પડાઈને વૈદ્યરાજે એમના ખિલ્લા કાઢ્યા, તો ઈ જ્યાં ઊભા હતા એ પર્વતના બે ભાગથી ગયા.
0: આ જ પર્વત પર શીતળા માતાનું મંદિર છે.
1: હા બરાબર બરાબર. હા યસ યસ યસ.
0: હા પણ હવે આપણો સ્પોટનો સમય થઈ ગયો છે.
1: હા સ્પોટ વગાડીએ.
2: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: તો તરુબેન એ વાર્તા ચાલતી હતી કે જ્યારે પર્વત પર બે ભાગ થઈ ગયા. તરુબેન એ ઘોવાળે જ્યારે જાણ્યું કે આ તો પ્રભુ વીર હતા ત્યારે
0: માફી માંગી
1: અને ત્યારથી લઈને આજ સુધી અત્યારની વાત છે. અમે બે વર્ષ પહેલાં જ ગયા હતા. અમે અમારા નજરે જોયું કે ત્યાં ઘોવાળિયાઓ આવીને પ્રભુવીરની માફી જ માંગતા હોય છે, રુદન કરતા હોય છે. જ્યારે જુઓ ત્યારે ઘોવાળિયા બેઠા જ હોય છે પ્રભુવીરને. આમ તો આપણને
0: એમના વંશજો,

0: વંશજો,
1: એ તો હવે જતા રહે છે, એના વંશજ વંશજ પેઢી પેઢી પેઢી હજુ એ દુઃખમાં છે કે અમારા કોઈક વંશજે આવું કર્યું.
0: હા હા, તો પ્રભુવીરને એમ તો છે ને દેરાસરમાં ક્યારે પ્રસાદ ન ચડે, અમારા દેરાસર ચોખ્ખા હોય એકદમ, પ્રસાદને કંઈ ચડે નહીં, પણ એ લોકો પોતાની ઈચ્છાએ, એમને કોઈએ એવું કીધું નથી કે આવું બધું કરો, પણ ખીર એ લોકો ઘોવાળિયા પાસે શું હોય, દૂધ હોય ખીર હોય એ બધું લાવી લાવીને ધરાવતા હોય. એમના ઘરે જ્યારે બાળક થાય ત્યારે ચીર જવાર મુંડન કરવા પણ તે લોકો આવતા હોય છે. એ લોકો પાપનું પશ્ચાતાપ કરતા હોય છે. ને આ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા બામનવાળા તીર્થની વાત છે, જ્યાં પર્વતના બે ભાગ થઈ ગયા છે. તો આવો સાંભળીએ કેમ આવું રે મહાવીર.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी आरती सवारना पोरमां ज्यारे अमे निकळीए ने बजार के क्यांक के अथवा ऑफिसे जवा निकळीए त्यारे बधा जैन धर्मना जे लोको होय छे जैनो એ લોકો મોઢે પેલું બાંધેલું હોય છે
1: મૂપત્તી
0: એને શું કહેવાય
1: મૂપત્તી
0: અને હાથમાં એક પેટી હોય છે
1: પેટી નથી હોતી બટુઓ હોય છે એના અંદર છે ને ચોખા હોય આખી બદામ હોય આપણને ભગવાનને સાથીઓ કરીએ ત્યારે જે પણ આપણા ભાવ હોય આંબાની સિઝન હોય તો આંબો હોય તો એ અંદર હોય અને એ બધું લઈ જવાય એને બટુઓ કહેવાય
0: અચ્છા તો એ લઈ જઈને પછી ત્યાં પૂજા કરવાની
1: હા એ સાથિયા અને અમુક વિધિ પ્રમાણે ચોખાના સાથિયા
0: મને એવું લાગ્યું કે પૂજા સામગ્રીઓ હશે
1: હા એ પૂજાની સામગ્રી હોય પણ પૂજા કરવા તો ચંદન હોય તો ચંદન તો દેરાસરમાંથી લેવાનું હોય અંગલુછણીઓ એટલે આપણા હાથ પોછવા માટે ત્યાં ટુવાલ રાખેલા હોય અને ભગવાનને જો કંઈક ભગવાનને સાફ કરવું હોય કે આ પડી ગયું કે તે પડી ગયું તો એના માટે અંગલુછણીઓ હોય અને અંગલુછણીયાનો મેઇન તો સવારના કામ છે જ્યારે પક્ષાલ થાય તો આપણે કેમ નાઈને ટુવાલથી આપણા અંગને પૂછતા હોઈએ તો એ રીતે ભગવાનના અંગને નરમ નરમ કોટનના એવા મસ્ત અંગલુછણિયા હોય ને તો એ તરત સુકાઈ પણ જાય તરત ધોવાઈ બી જાય અને અંગલુછણિયાના બી ચડાવા થતા હોય બધા ચડાવાઓ થતા હોય જેના ભાવ હોય વિશેષ ભાવ હોય એ ચડાવા લેતા હોય અને એવું બધું થતું હોય
0: અને પેલું એક એ હોય છે ચામર પેલું એક એ શું પેલું આમ જે જાય એને લઈને પછી
1: એ આમ કરે એટલે ચામર ઢાળે આપણે પ્રભુજીની પ્રતિમા સામે પ્રભુજીના ચામર ઢાળે એટલે નૃત્ય કહેવાય ચામર નૃત્ય તો એ 17 પૂજાઓમાં એક ચામર નૃત્ય પણ આવે છે એટલે એ એટલે પ્રભુને આપણે આમ આપણી ભક્તિ કરવાની અલગ અલગ રીતો છે એક આરીસો લઈને પછી એ ભગવાનનું મોઢું એમાં જોતા હોય
0: એ પણ જોયું છે
1: અને ચામરથી પણ પ્રભુને વધાવતા હોય અને પછી ત્યારે છે ને કોઈ સંગીત વગર ચામર ઢાળે તો આમને આમ ઢાળતા હોય અને પછી ક્યારે આપણે પૂજનમાં હોઈએ ભક્તિ ભાવનામાં હોઈએ ત્યારે બી ચામર ઢાળતા હોય તો ચામર નૃત્ય એટલા સરસ સરસ કરતા હોય અને હું મારા મોઢે વખાણ નથી કરતી પણ હું ચામર નૃત્ય એટલું સરસ કરું છું કે સંગીતકારો બોલી ઉઠે કે આવું ચામર નૃત્ય અમે જોયું જ નથી
0: તો મારે જોવું પડશે
1: આવો અમારા દેરાસરમાં
0: તમારું દેરાસર એટલે તમારું દેરાસર ક્યાં છે
1: નહીં એ બધાનો દેરાસર છે પણ મેં કીધું આવો
0: અમે જઈએ છીએ એટલે જ આ બધું ખબર છે કારણ કે અમારા ઘણા બધા એટલે સ્કૂલમાં હતા ત્યારે ઘણા બધા મિત્રો અમે હંમેશા અમારી સ્કૂલ દેરાસરની બાજુમાં જ હતી એટલે થાણામાં જે અમારી સ્કૂલ છે એક જ ગુજરાતી સ્કૂલ અને એ દેરાસરની બાજુમાં
1: સુરત દેરાસરની વાત કરો છો
0: ટીજે હાઈસ્કૂલને ત્યાં એક છે ને ટેમીનાકા ત્યાં આગળનું દેરાસર એટલે અમે હંમેશા ટેમીનાકાના દેરાસરમાં જતા અને ઘણા બધા મિત્રો પણ એ જ છે તો હવે મને ચંદનબાળા અચાનક યાદ આવ્યા એટલે ચંદનબાળાના વાળ ખૂબ સુંદર હતા નહીં કેટલા લાંબા વાળ હતા અને આ જ લાંબા વાળ એક વખત શેઠના પલંગ પર મળ્યા એટલે શેઠાણીને આવી શંકા એટલે શેઠાણી 4 દિવસ માટે શેઠ બહાર ગયા હતા એટલે ચંદનબાળાનું મુંડન કરાવી નાખ્યું હાથ પગમાં સાંકળ પહેરાવી દીધી અને ઉંદર હોય ને એવી કાળી કોઠડીમાં એમને પૂરી દીધા અને 3 દિવસ સુધી એમને ખાવાનું ન આપ્યું અને 3જા દિવસે સુપડામાં એમણે અડદના શું કહેવાય એને
1: બાકુડા ચોથા દિવસે
0: હા ચોથના દિવસે અડદના બાકુડા આપ્યા એટલે કે મીઠા વગરના અડદ જે બાફેલા હોય ને એને અડદના બાકુડા કહેવાય બરાબર ને
1: તો ચંદનબાળા તો ખૂબ ધર્મિષ્ઠ હતી તો તરુબેન એ શું વિચારે છે કે 3 દિવસ સુધી તો મેં કંઈ ખાધું નથી એટલે 3 દિવસ સુધી આપ કંઈ ન ખાઓ ને તો આપની અઠમની તપસ્યા થઈ જાય તો અઠમની તપસ્યા થઈ ગઈ છે તો ચોથા દિવસે અગર એ મને બાકુડા આપે છે તો હું મારું પારણું કરું એ તપસ્યા પછી કંઈ પણ કરાય ને ખાવાની વિધિ એને પારણું કહેવાય. તો હું કંઈ ખાઉં એના પહેલાં મારા અતિથિને ખવડાવીને ખાઉં તો કેવું સારું, પણ હું હાથે પગે બેડી બાંધી છે તો હું બહાર કઈ રીતે જાઉં? તો પણ એ ઘસરાઈ ઘસરાઈને દ્વાર સુધી પહોંચે છે, એક પગ દ્વારના બહાર અને એક પગ અંદર રાખે છે. આ બાજુ પ્રભુ મહાવીરે એવા નિયમ લીધા હતા કે એમના નિયમ પૂરા ન થવાથી 5 મહિના અને 25 દિવસ સુધી ભિક્ષા માટે તેઓ ફરતા રહ્યા. એમના નિયમ એવા હતા કે હું એના પાસેથી જ ભિક્ષા લઈશ જે માથે મુંડેલી હશે, જેના હાથે ને પગે બેડી હશે, એક પગ ઘરની બહાર ને એક પગ અંદર હશે, ઉંદરોથી ઘેરાયેલી હશે અને સુપડામાં એટલે કે સૂપમાં અડદના બાકુડા હશે ને એની આંખે અશ્રુની ધારા હશે. હવે ભગવાન જ્યારે એના દ્વારે આવ્યા ત્યારે એ એટલી હર્ષાવેશમાં આવી ગઈ અને હરખાઈ હરખાઈને ઘેલી બની ગઈ કે મારા ઘરે અતિથિ પધાર્યા. મહાવીર સ્વામીના બધા નિયમો પૂરા થયા પણ
0: અશ્રુની ધારા નહોતી,
1: અશ્રુની ધારા નહોતી, એટલે મહાવીર ભિક્ષા લીધા વગર પાછા જાય છે. ત્યારે જેમ મહાવીર પાછા ફળ્યા વળ્યા તેમ ચંદનબાળા આંસુની ધારે રડવા લાગી કે વીર, તમે કેમ મારા હાથે ભિક્ષા લીધા વગર જાઓ છો? મહાવીર પાછા ફર્યા કેમ કે હવે એમના બધા જ નિયમો પૂરા થયા અને અડદના બાકુડા સ્વીકારી ચંદન બાળાને બધા જ દુઃખોમાંથી ઉગારી.
0: હવે સ્પોટ થઈ જાય.

0: તો શ્રોતા મિત્રો એ જવાબો આપ્યા છે?
1: હા હા આપ્યા છે, જણાવી દઈએ. ઘણા ઘણા બધા ફોન આવ્યા
0: તો જવાબો જણાવી દઈએ.
1: હા હા હા, હું જવાબ જણાવું. એ પેપર ક્યાં ગયું? હા આ રહ્યું. ઘણા મિત્રોના ફોન આવ્યા હમણાં હમણાં. અરવિંદભાઈ નો ફોન આવ્યો કાલિનાથી. નિલેશભાઈ ઘાલાનો ચેમ્બુરથી ફોન હતો. એમને મેં એમનું ગામ પૂછ્યું તો એ કચ્છમાં રાયણ ગામના છે. 108 પાર્શ્વનાથ હોય છે, 108 પાર્શ્વનાથ હોય, એમના દર્શનનો મહિમા બહુ મોટો છે. તો અમારામાં છે ને 108 પાર્શ્વનાથની જાત્રાઓ કરે, તો એમની 101 પાર્શ્વનાથની જાત્રા થઈ ગઈ છે.
0: એટલે આપણે એમને શુભકામનાઓ પાઠવીએ કે બીજી 7 પણ થઈ જાય, અને તેઓ આપણને જણાવે કે એમની 108 પાર્શ્વનાથની જાત્રા થઈ ગઈ છે. તો આપણે એમને અહીંથી જ નમન કરીએ છીએ.
1: હા હા, અનુમોદના કરીએ. અને આ 7 જે દેરાસર બાકી છે ને એ આવતા મહિને જ એમના થઈ જવાના છે.
0: વાહ, ઓલ ધ બેસ્ટ.
1: 108 એ કંઈક. અને એમણે વાત કરી અકોલાની બાજુમાં અંતરિક્ષ પાર્શ્વનાથ, એટલું ફેમસ થઈ ગયું છે આ તીર્થ. આ તીર્થમાં જાહેર ચમત્કાર પ્રભુજીની મૂર્તિ બેસેલી છે, એ હવામાં બેસેલી છે, જમીનને ટચ નથી. અને એ મૂર્તિના નીચેથી અંગલૂછણિયું, જે મેં કપડાની વાત કરી હતી, એ અંગલૂછણિયું આખે આખું પાસ થઈ જાય. એટલે કઈ રીતે આ મૂર્તિની કલ્પના આપણે નથી કરી શકતા. અને પછી વિભાબેનનો ડોંબિવલીથી ફોન હતો, હંસાબેન ઠાકરનો ફોન હતો. હંસાબેને પાવાપુરી, સમેશ શિખર, પાલીટાણા નથી ગયા, પણ મહુડી એ ગયા છે. અને મહુડીની સુખડીની વાત કરતા હતા. તમે પણ ગયા હશો, મહુડી ગયા છો? ત્યાં છે ને આમાં જૈનોના ઘરે છે ને, ઘર સામે તીર લઈને ઘંટાકરણ ઊભા જ હોય, એ પ્રતિમા હોય જ બધાના ઘરે. એ ઘર દરવાજા સામે તીરનો તરફ જવો તો જઈએ, દરવાજા તરફ જવો જોઈએ તીર. તો ત્યાં છે ને સુખડી ધરાવાય, પણ એ સુખડી મહુડીની સુખડી મહુડીમાં જ ખવાય. અને ઘંટાકરણ વીર પર તો મેં એટલો મસ્ત હેલો લખ્યો છે, કોઈક વાર સંભળાવીશું. સમેશ શિખરની જાત્રા એમણે કરી છે. વિભાબેનનો ફોન હતો. અને રાણકપુર જઈ આવ્યા છે. અને આબુ દેરાણી જેઠાણી દેરાસરની વાત કરીને રાણકપુરની તો વાત છે, 1444 ત્યાં સ્તંભ છે. કોઈ પણ સ્તંભથી તમે પ્રતિમા જુઓ ભગવાનની, તો તમને ક્લિયર પ્રતિમા જોવાય. એક સ્તંભ બીજા સ્તંભને આડે આવતો નથી. કોઈ પણ સ્તંભ પર તમે ઊભા રહો. રાણકપુરનો દેરાસર હું પણ જોઈ આવી છું. અને હંસા ઠાકરનો ફોન હતો, સતીશભાઈનો ફોન હતો, ઘણા બધા ફોન છે. ભરતભાઈ ખોનાનો ફોન હતો, એમણે જોધપુરમાં 27 અખંડ જ્યોતના મંદિરની વાત કરી, કેસરિયાજી દેરાસરની વાત કરી. આ દેરાસરમાં પણ હું જઈ આવી છું. આ કેસરની જે અખંડ જ્યોત 24 કલાક ચાલુ રહે, અને જ્યોતના ઉપર છે ને કાજલ બને, કાજળ, એ કાજળ આપણે આંખે લગાડી શકીએ. અને આ બધા એ વાત કરી છે. કોઈક શ્રોતા રહી પણ ગયા હશે, તો હવે આગળનો દોર આપ સંભાળી લો.
0: અને આપણે પર્યુષણની વાત કરી, શ્રોતાઓની વાત કરી, શ્રોતાઓને શુભકામનાઓ પણ આપી, પણ એક વ્યક્તિ ભૂલાઈ ગઈ. આપણા આખા પર્યુષણના કાર્યક્રમમાં આજે આશા ભોસલે ભૂલાઈ જાય તો ન ચાલે. હા, તો આજે આશા ભોસલે, મારા ખ્યાલ એમને પદ્મવિભૂષણ મળ્યું છે, બરાબર ને? તો તેમનો આજે જન્મદિવસ છે. અને આશા ભોસલે એટલે ગુજરાતી ગીતોમાં એટલા સરસ સરસ ગીતો એમણે ગાયા છે. અને એમના મમ્મી ગુજરાતી હતા, એટલે એમનામાં તેઓ એવું માનતા કે ગુજરાત એ મારી માતૃભૂમિ છે. અને એટલે એમના જે ગીતો છે એમાં અસલ ગુજરાતી ટહુકો આવે અને અસલ ગુજરાતી લહેકો આવે, એવા આશા ભોસલેનો આજે જન્મદિવસ. અને એમનું ગીત જેની હંમેશા ફરમાઈશ આવતી હોય, પાટણથી પટોળા મૂંગા લાવજો. તો પાટણથી પટોળાનું જ્યારે રેકોર્ડિંગ થયું ત્યારે અવિનાશ વ્યાસ એમની ક્ષમતાને ઓળખતા હતા, અને અવિનાશ વ્યાસે એમની પાસે ખૂબ સરસ સરસ ગીતો ગવડાવ્યા, જેમ કે માડી તારું કંકુ, રામ તમે સીતાજીની તોલે ન આવો, છાનું રે છપનું છે, પાટણથી પટોળા છે, તારી વાકી રે પાઘલડીનું ફૂમતું, એમના અનેક ગીતો છે. અને એકલી આ 21 માટે તો જ્યારે અવિનાશ વ્યાસે એમની પાસે ગીતો ગવડાવ્યા

0: ત્યારે ગાતી વખતે એમણે કહ્યું હતું કે પાટણથી પટોળા મૂંઘા લાવજો, જો આ ગીત ફેમસ થાય ને તો તમારે મને પાટણનું પટોળું અપાવવાનું. અને અવિનાશ વ્યાસે એનું પ્રોમિસ પણ આપ્યું હતું, પણ પાડ્યું હતું કે નહીં એ મને ખબર નથી. તો અત્યારે પાટણથી પટોળા થઈ જાય.
1: હા હા.